0: દેર થી ખીલના વાળો ભી ગ્લેડિયોલસ શામિલ છે. મજબૂત પૌધા ના અધિક શાનદાર ફૂલ નકાલના બળા દ્રઢ ન ગોલ મટોલ કંદ નકો ચયન કિસાનભાઈ બેન નખ કરનું ચાહે છે. કંદ કા આકાર પૌધા કી ઊંચાઈ ફૂલ ન કી સંખ્યા નિર્ધારિત કરે છે. યદિ કંદ અચ્છા હોયગા તો અધિક પુષ્પ વાળે લંબી બાળે નો ઓકામાં ઉત્પન્ન હોઈ જાયગા. કિસાનભાઈ બેન જવા જો થોડો મોસમ ઠંડો રહે જવા સી લઈને ના ગરમી કી અચ્છી શરૂઆત હોના તક લગાતાર લગાઈ શકજ. હર સપ્તાહમાં યદિ આપ દુઈ કંદ ભી લગાવગા તો આપકો પ્રતિ મોસમ લગભગ દુઈ સપ્તાહ તક ફૂલ મિલતા રહેગા. અલગ અલગ સમય પર એક લગાવના કા કારણ એક ઉત્પાદન ભી લંબા સમય તક અમારા કિસાન ભાઈ બહેન નખ મિલતો રહે ને બહુ સારા કિસાન એક અપની મેળ પર ભી લગાઈને ના અતિરિક્ત ઉત્પાદન ભી લઈ રહે છે. લંબા સમય તક ટીકણા વાળા ને ખૂબસૂરત ફૂલ નખી તોડાઈ કી વાત કરા તો અચ્છો સમય એવું છે કે જેમાં ફૂલ કી પહેલી કલી ધીરે સી ખીલી જાય. તમા ફૂલ નકા ડંઠલ નસી કાઢી લેવા. ધીરે ધીરે કલીમાં એક એક કરીને ના ફૂલ ખીલને લગી જાયગા. અધિકતમ તાજગી કા લેણા ઉનકી નમી બનેલ રહે ઓકા લેણા ઉનકા શામ કા સમય તોડા તો જ્યાદા અચ્છો રહેગા. એક કાટીને ના ધીરે સી પાણીમાં ધરી દેવા તો લંબા સમય તક ઈ તાજા બનેલ રહેગા. ના અમારા કિસાન ભાઈ બહેન નખ એક ઉત્પાદન સી જી છે અતિરિક્ત આય ભી મિલી જાયગા. ના આપણ દેખી રહ્યા છે કે જે ધન ધાન્ય કી ફસલ અમારા કિસાન ભાઈ લગાવે દલહની ફસલ અનાજ નકી ફસલ ઓકામાં એક એકઠો પૈસો મિલે જ સમય પર પૈસો મિલે જ. પણ ફૂલ નકી ખેતી જી છે નગદી ફસલ છે સમય સમય પર ઓકા પૈસા આવતા જાય ને અમારા કિસાન ભાઈ બહેન નખ ઓકો ઉત્પાદન નગદીમાં મિલતો જાય. તો આજ અમારો કિસાન ભાઈ બહેન નસી યોજ કહેણું છે.
1: खेती की बातें इसमें ग्लेडियोलस फ्लावर के बारे में बता रही थी अनुराधा शर्मा.
2: ओहो क्या है बात, अब तो हर पल हम हैं आपके साथ. आकाशवाणी इंदौर के कार्यक्रम मीडियम वेव 462.96 मीटर यानी 648 किलोहर्ट्ज पर सुने जा रहे हैं. इसके साथ ही अभी कार्यक्रम प्रसार भारती के ऐप न्यूज ऑन AIR पर भी सुने जा सकते हैं. ये ऐप ऑनलाइन एंड्रॉइड और iOS प्लेटफॉर्म पर भी डाउनलोड किए जा सकते हैं. इस तरह आप और हम हुए एक साथ. तो सुनते रहिए आकाशवाणी का इंदौर केंद्र.
1: ये आकाशवाणी का इंदौर केंद्र है. आइए सुनते हैं श्री रामचरितमानस गान का आज का प्रसंग.